જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર. તમે સૌ કોઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને ફરીથી અમે આવી ગયા છીએ ગુજરાતી કાર્યક્રમને લઈને. હું છું અમિતા અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. જેમ કે આજે બુધવાર છે તો બુધવારે આપણો કાર્યક્રમ હોય છે 1/4 કલાકનો. તો ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ ભગવાન પાસે હંમેશા 2 વસ્તુ માંગવી જોઈએ. એક, ભૂલ સુધારવા માટે મગજ, અને બીજી વાત આપણે કરીએ તો ભૂલ સ્વીકારવા માટે હિંમત પણ હોવી જોઈએ. એટલે જ્યારે આપણે 2 વસ્તુ જ્યારે ભગવાન પાસેથી માંગીએ છીએ, જ્યારે આપણે ભૂલ કરીએ છીએ એને સ્વીકારવાની હિંમત પણ હોવી જોઈએ, અને જે આપણે ભૂલ સુધારીએ છીએ એના માટે પણ મગજ પણ હોવું જોઈએ. તો ચાલો આજે બુધવારનો દિવસ છે તો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ ગણેશજીના ચરણોમાં ગીતારાબારીના અવાજમાં લેવામાં આવેલું.

દેશમાં ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે, તેવા જ અમે સુંદર મજાના મધુર મીઠા ગુજરાતી ગીતો લઈને આવી ગયા છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે હમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 વાગ્યા સુધી. અને હું છું અમિતા અને આ 1:45 કલાકનો આપણો કાર્યક્રમ છે ગુજરાતી કાર્યક્રમ. શું તો આપણે જ્યારે વાત કરીએ તો ભાઈ સાંભળેલી વાત પર ક્યારે વિશ્વાસ કરવામાં સાવચેતી રાખવી જોઈએ. જ્યારે આપણે કોઈકવાર કોઈક વાત સાંભળીએ છીએ ને એને સાંભળવામાં થોડી સાવચેતી રાખવાની, કારણ કે ખબર છે કેમ? કારણ કે કોઈ પણ તમને વાર્તાઓનો એ ભાગ ક્યારેય નહીં કહે જેમાં તેઓ પોતે ખોટા હતા. એટલે કહેવાય ને, કોઈકવાર આપણને વાત ઘણી બધી સાંભળવાની મળે છે, પણ જ્યાં સુધી તમે પોતાના કાનથી નથી સાંભળતા ને જ્યારે બીજાઓ કહે છે તો બીજાઓની વાત પર બિલીવ કરવા કરતાં જ્યાં સુધી તમે પોતે સાંભળતા નથી, જોતા નથી, ત્યાં સુધી ભાઈ બિલીવ ના કરવાનું. કારણ કે જે વ્યક્તિ ખોટા હોય છે ને એ વ્યક્તિ પોતાનો ખોટો ભાગ ક્યારેય બીજાને નથી કહેતા. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. નંદલાલ ચંગાના અવાજમાં લેવામાં આવેલું 2020 નું

મારી સ્ટુડિયોની ગલીમાં 2:03 થઈ ગઈ છે ને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. 1.25 કલાકનો આપણો કાર્યક્રમ છે અને હું છું અમિતા. તો ભાઈ આજે આપણે વાત કરીએ ને, તો ભાઈ આપણે રોજ કંઈક ને કંઈક આપણે કહીએ, ખાવાની વાત કરીએ, જમવાની જ્યારે તો આપણે ગમે તેટલું આપણે બહારનું ખાઈ લઈએ, પિઝા ખાઈ લઈએ, મોમોઝ ખાઈ લઈએ, સ્પેગેટી ખાઈ લઈએ, નૂડલ્સ ખાઈ લઈએ ને પાસ્તા ખાઈ લઈએ, કંઈ પણ વસ્તુ આપણે બહારનું ખાઈ લઈએ, પણ જ્યારે આપણે ઘરે આવીએ ને મમ્મીના ઘરનું, મમ્મીનું જે જમવાનું હોય છે ઘરે, ચાહે બટાકાનું શાક હોય, રોટલી હોય કે પછી કારેલાનું શાક હોય કે કંઈ પણ વસ્તુ જમવાનું હોય ને, જે મમ્મીના હાથનો સ્વાદ હોય છે ને, તે આપણને બીજી કોઈ જગ્યાએ નથી મળતો. એવું જ છે ભાઈ. ને આપણે વિશ્વના કોઈ પણ ખૂણામાં ચાલી જઈએ, જતા રહીએ, જ્યારે આપણે ચાહે કે મોરિશિયસ હોય કે ક્યાંય કોઈ પણ બીજી કન્ટ્રી હોય, ને આપણે જ્યારે રેડિયો ચાલુ કરીએ ને આપણને જ્યારે ગુજરાતી ગીત સાંભળવાનું મળે, તો આપણને એક અનોખો જ અનુભવ અને આનંદ મળે છે. તો ચાલો એ જ આનંદની સાથે ગુજરાતી ગીતોમાં આપણે ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, રાહુલ એલ્બમમાંથી લેવામાં આવેલું તમારા માટે.

મુંબઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 2:12 થઈ ગઈ છે. તો ભાઈ આપણે વાત કરીએ દોસ્તી અને પ્રેમની. ના દોસ્તી મોટી છે, ના પ્રેમ મોટો છે, એને જે નિભાવે ને એ જ મોટો કહેવાય છે. જિંદગીમાં આપણી આગળ કે પાછળ ઘણા બધા લોકો હોય છે ને ઘણા બધા આપણે લાઈફમાં આવે છે ને ઘણા બધા લોકો જાય છે, પણ આપણે કહીએ ને કે આપણા ખરાબ સમયમાં કોણ આપણી સાથે ઊભો છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એટલે કહેવાય ને આપણા લાઈફમાં દોસ્તી પણ હોય છે ને પ્રેમ પણ હોય છે. અને પ્રેમની વાત કરીએ તો પ્રેમ એવી વસ્તુ છે જ્યારે આપણે બીજાને પ્રેમ આપીએ ને તો જ આપણને પ્રેમ મળે છે, નહીં તો નથી મળતો. એટલે જિંદગીમાં આપણી આગળ કે પાછળ કોણ છે એ મહત્વનું નથી, પણ આપણી સાથે કોણ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો ગુજરાતી ગીતોમાં આગળ વધીએ. ગુજરાતી ગીતોની મજા માણતા કાર્યક્રમમાં પૂજન સાના અવાજમાં લેવામાં આવેલું સુંદર મજાનું ગીત ઓન યુ વે.

આપણે વાત કરીએ તો સમયની, સમય હોય ત્યારે ભાઈ મોજ કરી લેવું મિત્રો, કારણ કે પૈસા તો ફરી કમાઈ લઈશું, પણ આપણે વાત કરીએ વીતી ગયેલા સમયને ક્યારેય પાછો નથી આવતો. એટલે કહેવાય છે ને જીવનમાં બધું ફરી મળી શકે છે, પણ વીતી ગયેલો સમય ફરીથી પાછો ક્યારેય નથી મળતો. એટલે કહેવાય છે ને જે એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. તો ચાલો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. આરજે કુનાલના અવાજમાં લેવામાં આવેલું 24 કેરેટ પિટલમાંથી તમારા માટે.

ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું તમારા બધાનું ફેવરેટ ને મારું પણ ફેવરેટ છે ખલ્લાસી.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે, અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપના ની રેત

બસ ભાઈ એની સાથે આવજો, કેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો

ઘણો ઘણો ધન્યવાદ. મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. નાના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, તો બસ એની સાથે અમે તને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

બધું સેટ છે ને યાર. સિગરેટ મૂકી, દારૂ મૂક્યો, આળસ મૂકી, થયા દુખી, નામ કર્યું, કામ કર્યું, કાજ કર્યું, બસ ખાધું પીધું ને રાજ કર્યું.

0: બધું સેટ છે ને યાર.
1: This is Radio Voices.
2: Assalamu alaikum. Kim chu Mauritius?
3: Namaskar.
4: Shrotalandariki hrudayapurvaka namaskaram.
5: Ungal anaivarukkum vanakkam.
6: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.